ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ધર્મ કરતા કર્મ, એટલા માટે ચડિયાતો છે કે ભાઈ ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે, પણ જ્યારે આપણા કર્મ સારું કરીએ ને ત્યારે ભાઈ ભગવાને ઓટોમેટિકલી જ તમને આપવું પડે છે. એટલે કહેવાય ને છે ભાઈ ધર્મ કરતાં જ્યારે આપણે કર્મ સારું કરીએ છીએ ને ત્યારે ભગવાન તમને ઓટોમેટિકલી જ આપી દે છે. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમ એક સુંદર મજાનું ગીત લઈ લઈએ આદિત્ય ગઢવીના અવાજમાં.

0: શ્રદ્ધાઓ કહેવાય છે ને કે ભાઈ દોડું ભલે દુઃખનું રહ્યું, હિંચકો તો ભાઈ કાયમનો સુખનો જ ખાવાનો હોય છે. એટલે કહેવાય છે ને લાઈફમાં ગમે તેટલું દુઃખ આવે પણ જ્યારે આપણે હિંચકા પર બેસીએ છીએ ને તો ભાઈ હિંચકો તો ભાઈ કાયમનો આપણે સુખનો જ ખાવાનો હોય છે. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનો સંદર્ભ જન આગલું ગીત લઈ લઈએ ભાઈ, ભાવે સાહેરના અવાજમાં લેવામાં આવે.
1: મારી શક્તિ સ્વરૂપા, શક્તિ સ્વરૂપા મારી જગદંબા, મારી જગદંબા વિષ ભુજાળી કંકુના પગલે રમવા આવતી, ચૌદ ભુવનમાં તેજ પથરાવતી, આવો નવરાતે મારી માવડી જોગમાયા, જોગમાયા, જોગમાયા.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતાં કરતાં આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તો કહેવાય નહીં કે ભાઈ આવતીકાલે આપણી પાસે બધો સમય હશે, એ આપણા જીવનનો મોટામાં મોટો ભ્રમ છે. બસ એની સાથે ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. ના, એક ગીત છોડીને જાઉં છું તમારા માટે ભાઈ, બીજ સાના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.